나 목소리야. 인디언 컨실 오브 애그리컬처럴 리서치 ICAR 리서치 컴플렉스 포 NEH 리전 우미야모 메카라이니 참급바 미테 소영코 지콘 프루스 네팔렌시스 네 아가나 와코 가마기아니 아로 만급바 미테니만 산디에 남다바타니코 aru da badin chiwa ni bidu aru ni ga da na ra do na ta blak pat ka ba ja kurang ko de na ya ko khasi aru jain thia bi ro gi ro wing ha i c a r ni thala pe ni ta di na mu ge pa bi thi ni ani rang ko aru chon rang ko ding thang ding thang bi a pang chi na me si ti ga aru una agri ba